સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 6:05 થઈ રહી છે. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી.

આ ભજન આપે સાંભળ્યું હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલ. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે FM ગોધરાનું.

0: હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે શ્રી રામચરિત માનસ ગાન.
1: આજના ભાગના ગાયક કલાકાર છે શ્રીકાંત પરગાવકર, સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પરગાવકર, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 6:45 થઈ રહી છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે જ્ઞાની ગુરુની ભક્તિ.

શ્રોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ સિકંદર વિશ્વ વિજેતા બનવા માંગતો હતો. એના ગુરુનું નામ હતું એરિસ્ટોટલ. એરિસ્ટોટલ વિશ્વના મહાન દાર્શનિક હતા. સિકંદર તેમને પોતાના ગુરુ માનતો. એક વખત બંને એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા હતા. એ વખતમાં વચ્ચે નદી આવી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હતો. સિકંદરે કહ્યું, ગુરુજી, હું પહેલા નદી પાર કરીશ, આપ ત્યાર પછી જ પાર કરજો. ગુરુજીએ તરત જ કહ્યું, ના, હું જ પહેલા પાર કરીશ. મારી આજ્ઞા છે કે તું મારા પછી નદી પાર કરજે. સિકંદરે ગુરુની આજ્ઞા ન માની અને નદી પાર કરી ગયો. ત્યાર પછી ગુરુને નદી પાર કરવા વિનંતી કરી. ગુરુજીએ નદીના બીજે કાંઠે ગયા પછી સિકંદરને પૂછ્યું, સિકંદર, ક્યારેય તે મારી આજ્ઞા અવગણી નથી. આજે જીવનમાં પ્રથમવાર તે મારી આજ્ઞા અવગણી છે, એનું કારણ શું છે? સિકંદરે નમ્રતાથી કહ્યું, ગુરુજી, જો હું ડૂબી જાત તો જગતને મારા જેવા ઘણા બધા સિકંદરો મળી શકત, પરંતુ આપના જેવા મહાન ચિંતકો વિશ્વને કદી મળી શકશે નહીં. મારા કરતાં આપનું જીવન અનેક ગણું કિંમતી છે.

જ્ઞાનનું મહત્વ અનેક ગણું છે. જ્ઞાની મનુષ્ય સર્વત્ર પૂજાય છે અને પૂછાય છે. વિશ્વનું અસ્તિત્વ જ્ઞાનના કારણે ટક્યું છે. જ્ઞાની માનવીની કદર બુદ્ધિશાળી જ કરી શકે છે. રાજા અને પ્રજાએ જ્ઞાનીજનોને પૂજવા જોઈએ.

શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો જ્ઞાની ગુરુની ભક્તિ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7 અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. ત્યારબાદ 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 8:30. ત્યારબાદ 9 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

10 વાગે રજૂ કરવામાં આવશે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો ગાયક કલાકાર યશુદાસજીના સ્વરે ગવાયેલ વિવિધ ફિલ્મના ગીતો. ત્યારબાદ 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. સાંજે 6:30 ઓલ્ડ ટ્રાફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે રમાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સાંજે 7:20 ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આજના કાર્યક્રમનો વિષય છે ફળદ્રુપ જમીનમાં ઓછા વરસાદમાં ખેતી પદ્ધતિ. માહિતી આપશે ડોક્ટર મનોજ સુજિત્રા, પ્રવક્તાઓ છે વિઠ્ઠલ મકવાણા અને અનિતા બારિયા. ત્યારબાદ 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. રાત્રિના 8 ફરી એકવાર સાંભળશો ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. ત્યારબાદ રાબેતા મુજબના સમાચાર એટલે કે 8:45 સમાચાર સંધ્યાનો હિન્દી અંક અને 9 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઇન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શ્રીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના અર્બુદાનગર, મેવ, ધાંધુસણ અને પઢારિયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંબોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લામાં વેડજ, સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવેણની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અને નર્મદા જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમાં વલસાડના કોસંબા ખાતેના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ભોયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્ધાર, બોરવેલ, કોટાસ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રિફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરના માં કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ માહિતી આપી હતી.
1: ગાલાની અંદર ગુજરાત સરકારના 4500 કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે 10 કિલોની 100 બોરીઓ, સત્વ આટા 10 કિલોની 5 બોરીઓ મળી આવે છે. ગાડીના ડ્રાઈવર શાહરૂખ ખારુસા દીવાન પૂછપરછ કરતા તેઓ એવું જણાવે કે આ જે આટાની બોરીઓ

0: તેઓ મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે આવેલ વિરપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે. તેમને ઝાકીરભાઈ મહેમાણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગરમાં બે ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાંઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને AMC સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં NOC ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી NOC હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે. એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમયા ક્લાસીસમાં. બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું. જ્યાં જ્યાં NOC નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું.
1: અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સીમ કાર્ડ, એક લેપટોપ અને એક રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન 1ના DCB ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
3: नारायणपुरा पुलिस स्टेशन इलाके में ऑनलाइन गेमिंग की पर्दाफाश हुआ है. उसमें पुलिस के रेड के दौरान 5 आरोपी पकड़े गए हैं. उनके पास से 17 मोबाइल, 40 बैंक के डेबिट कार्ड, 20 सिम कार्ड बरामद हुए हैं. साथ में एक लैपटॉप और राउटर भी पकड़ा गया है. ये लोग रेडी अन्ना नाम की वेबसाइट से कस्टमर को ऑनलाइन ट्रेडिंग एंड ऑनलाइन गेमिंग में फंसाते थे. उसके बाद जो रकम आती थी उनके अकाउंट में 40 डेबिट कार्ड वाले बैंक अकाउंट है उसमें ये लोग रखते थे. बाद में कैश विड्रॉल करते.
1: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયન્કાનો 10મો રેન્ક આવ્યો હોવાનું ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
4: ગ્રુપ 1 જે અપીયર કર્યું હતું એવા 1386 સ્ટુડન્ટે માત્ર ગ્રુપ 1ની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.09%. માત્ર ગ્રુપ 2ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ 2માં 21.90% રિઝલ્ટ છે. બંને ગ્રુપ અપીયર કર્યા હોય, 3 પેપર ગ્રુપ 1ના અને 3 પેપર ગ્રુપ 2ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે. આ અમદાવાદનું રિઝલ્ટ.
1: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ SA મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હર્ટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના મળસ્કે 4 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે.

ત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતાં વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમ

0: પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પડવાલ અને સાથીદારોના સ્વરે ગવાય આ ભક્તિ રચનાથી.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા

0: દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ, નિપુણ બાળક નિપુણ ભારત, વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતું રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833, 999-8383,

0: આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આજે સંવિધાન હત્યા દિવસ કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહઅધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરુપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
2: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं। यह हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गईं। मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है।
1: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત આગામી મહિનાની 15મી તારીખે ઐતિહાસિક ભારત બ્રિટન વ્યાપાર આર્થિક અને વેપાર કરાર CETA અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC અમલમાં આવતા પહેલા થઈ રહી છે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ બ્રિટનના વેપાર સચિવ પીટર કાયલ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વેપાર કરારના અમલીકરણ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશો DCCની રૂપરેખાની સમીક્ષા પણ કરશે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ લંડનમાં ભારત વૈશ્વિક મંચના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22મી તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રૂ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદ્યો છે. બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્યો અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અગાઉ સાન ફેલિપમાં 7.2ની

0: તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારાકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે. ભૂકંપને લઈને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું. જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાંભળીએ એક અહેવાલ.
1: આપાતકાલ લાગુ હોને કે બાદ કાર્યપાલિકા કો વ્યાપક અધિકાર પ્રાપ્ત હો ગયે ઓર રાજ્યો પર કેન્દ્ર કા નિયંત્રણ અધિક મજબૂત હો ગયા. અભિવ્યક્તિ કી સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા કરને ઓર દેશ મે સ્વતંત્ર રૂપ સે આવાગમન કરને કા અધિકાર પર પ્રતિબંધ લગા દિયા ગયા. સમાચાર પત્રો પર પૂર્વ સેન્સરશિપ લાગુ કર દી ગઈ. આપાતકાલ લાગુ કિયે જાને કે 50 વર્ષ પૂર્ણ હોને કે ઉપલક્ષ્ય મે સંસ્કૃતિ મંત્રાલય આજ નઈ દિલ્હી મે વર્ષભર ચલને વાલે કાર્યક્રમો કે સમાપન સમારોહ કા આયોજન કર રહા હૈ. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઇસ કાર્યક્રમ કી અધ્યક્ષતા કરેંગે. સકલેન અખ્તર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 3 માંથી 2 મેચ જીતી છે. ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે. આ મેચ શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 10:15 વાગે રમાશે. ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઇરાનમાં નિરીક્ષણ કરશે. જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ, તારીખ અને સ્થળો નક્કી કરાશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની જરૂરિયાત વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિટનમાં કીર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી સ્ટાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ફુલછાબ અને નવગુજરાત સમય લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસુ 13 દિવસ મોડું પણ ધમાકેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસુ, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે એઆઈ ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર, હવે વહીવટી અધિકારી ક્લાસ 1 અને 2 માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

જાવેદ અખ્તરની આ ગીત રચના છે કિશોર કુમાર અને સાથીદારોના સ્વરે ગાયા. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારીલાલ અને ફિલ્મનું નામ છે મિસ્ટર ઇન્ડિયા.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रगति की बैठक में लगभग 30,000 करोड़ रुपए की अवसंरचना

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આદમી ખિલોના હૈ ફિલ્મના આ ગીતથી, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ અને અલકા યાજ્ઞિકે. સંગીતકાર છે નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: જાન તેરે નામ ફિલ્મનું આ ગીત સાંભળીએ. આશા ભોસલે અને કુમાર સાનુના યુગલ સ્વરે ગવાયેલ. ગીતકાર છે સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ.

0: ગયા હું ફેલાવીશ.
1: તું જરાક ઉભો તો રે મચ્છર,
0: અમે તને જન્મ બાદ નહીં દઈએ.
2: પાણી થી ભરેલા નાના ખાડાઓને માટી થી ભરીશું.
3: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
2: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
4: અમે મચ્છરદાનીમાં સુઈશું.
5: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
8: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
9: જાણકાર બનો, સતર્ક રહો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

મિત્રો, આજના ચિત્રલોક કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી સલામી ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિકના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે અને ગીતકાર હતા સુરેન્દ્ર સાઠી. આ સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ

0: મિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
1: આપ સભી કા એક બાર ફિર સે સ્વાગત હૈ વિવિધ ભારતી પર. આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: आप सुन रहे हैं विविध भारती।
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીએ ગાયક કલાકાર યશુદાસજીના સ્વરે ગવાયેલ વિવિધ ફિલ્મના ગીતો. ફિલ્મો છે હૈસિયત, સુનેના, ચિતચોર, છોટી સી બાત અને માન અભિમાન. કાર્યક્રમની શરૂઆત કરીએ હૈસિયત ફિલ્મના આ ગીતથી.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
2: સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજના કાર્યક્રમમાં આપે સાંભળ્યા ગાયક કલાકાર યશુદાસજીના સ્વરે ગવાયેલ વિવિધ ફિલ્મના ગીતો. ફિલ્મો હતી હૈસિયત, સુનૈના, ચિત્તચોર, છોટી સી બાત અને માન અભિમાન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.

શેરુ ફિલ્મનું આ ગીત હમણાં જ આપે સાંભળ્યું. લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર હતા કૈફ ઇરફાની, સંગીતકાર હતા મદન મોહન. અને હવે સાંભળીએ આપકી પરછાયા ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર રાજા મહેંદી અલી ખાન, સંગીતકાર મદન મોહન.

છોટે બાબુ ફિલ્મનું આ ગીત સાંભળીએ. લતા મંગેશકર અને તલત મહેમૂદના યુગલ સ્વરમાં, ગીતકાર ઇન્દિવર, સંગીતકાર મદન મોહન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અને હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સૌમિલ મુનશીના સ્વરમાં આ રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી બાદરાયણની રચનાને સૌમિલ મુનશીના સ્વરમાં.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: બાદરાયણની રચનાને સાંભળીએ શ્યામલ મુનશીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્યામલ મુનશીના સ્વરમાં નંદકુમાર અષ્ટકમ. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભાવનગરમાં ગેરકાયદેસર મુસાફરો વહન કરતા વાહનો સામે એસટી તંત્રની લાલ આંખ. 2,68,000થી વધુનો દંડ વસૂલાયો. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતા વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદઘાટન કર્યું. વેનેઝુએલામાં આજે 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સ 280 અને નિફ્ટીમાં 175 કરતા વધુ અંકોનો ઉછાળો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત. 3 લોકોના મોત, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું. ભાવનગરની સરટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ. કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા આ મામલે ત્વરિત તપાસ શરૂ કરાઈ. વાયબ્રન્ટ ગુજરાત રિઝલ્ટ સમિટ અંતર્ગત અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો અને આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં સમીરની રચનાને, ફિલ્મનું નામ કસૂર.

શાન અને સુનિધિ ચૌહાણના સ્વરમાં આ હતું આવારા પાગલ દિવાના ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોના સ્વરમાં આ હતું ક્યા યહી પ્યાર હૈ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આજે છે 25 જૂન 1978માં એક ભારતીય અભિનેતા, નિર્માતા અને મોડેલ એવા આફતાબ શિવદાસાનીનો જન્મ થયેલો. તેમણે તમિલ અને કન્નડ આ બંને ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તેમણે ફેરેક્સ બેબી તરીકેની પ્રોડક્ટ માટે ટીવીની જાહેરાતોથી પોતાની કરિયર સ્ટાર્ટ કરેલી. મિસ્ટર ઇન્ડિયા, શહેનશાહ, ચાલબાસ, અવ્વલ નંબર, સીઆઈડી અને ઇન્સાનિયત જેવી ફિલ્મોમાં તેમણે બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. તેમણે શ્રેષ્ઠ પુરૂષ નવોદિત કલાકાર માટેનો એવોર્ડ 2000ના વર્ષમાં, ત્યારબાદ 2002ના વર્ષમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ તથા 2005માં શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકેનો એવોર્ડ મળી ચૂક્યો છે.

લવ કે લિયે કુછ ભી કરેગા. શ્રોતા મિત્રો, ઉદિત નારાયણના સ્વરમાં આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત તુમ તો નહીં હો ફિલ્મ આ આલ્બમના ગીતથી કરીએ. સ્વર છે જગજીતસિંહનો.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આશિયાન આલ્બમનું ગીત અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસના.

0: શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ દીવાના આલ્બમથી સોનુ નિગમના સ્વરમાં આ ગીત.

0: મજબૂત પાયો ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક નિપુણ ભારત. વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત વિકસિત ભારત. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મિતાલી સિંહના સ્વરમાં આ ગીત. આલ્બમનું નામ છે એક આરસુ.

0: અલીશા ચિનોયના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે જ આજનો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં 32ના મોત અને 700 લોકો ઇજાગ્રસ્ત, કટોકટી જાહેર કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં શક્ય તમામ સહાયની ખાતરી આપી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં કાળું પ્રકરણ હતું. ભાવનગરના તળાજા તાલુકાની ફૂલસર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતા વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0 વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કલ્યાણી કોઠારકરના સ્વરમાં આ હતી સુરેશ દલાલની ગીતરચના. ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ જોશીની ગીતરચના. સ્વર છે આકાશવાણી ગાયક વૃંદનું.

અમી પરીખના સ્વરમાં આ હતી તુષાર શુક્લની ગીત રચના. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ મીરાબાઈની ગીત રચના, સ્વર આરતી મુનશીનો.

બીરેન પુરોહિતના સ્વરમાં ગવાયેલ હરીશ મીના શૂન્યા ગીત રચના સાથે જ આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: પતાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણીના ધ્વનિ તરંગોના સંગાથે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. હું છું કૃપા જીવરાજાની.
1: અને હું છું અટલ શર્મા.
0: કાર્યક્રમમાં સૌ બહેનો અને શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અટલબેન, આપણે કેટલા બધા આપણા શણગારો હોય છે બહેનોના, સાડી તો આપણે પહેરી હોય પણ એની સાથે આપણને તૈયાર થતા કેટલી વાર લાગે, કારણ કે આપણે ઘણું બધું શણગાર કરવાનો હોય.
1: એટલે સ્ત્રી અને શણગાર એ આમ છૂટા પાડી શકાય નહીં.
0: હા,
1: તો શણગારની વાત કરીએ તો તને શું શું વસ્તુ યાદ આવે? કૃપા,
0: શણગારની વાત આવે ને અટલબેન, તો પહેલા તો મને એક સરસ મજાની કવિતા યાદ આવે છે. કંકુના ચાંદલા ને કાજળની કાળી ધાર, એ તો છે નારીના પ્રાચીન શણગાર. ગળામાં સોહે મંગળસૂત્રની એ સોનેરી માળા, જેનાથી દીપે નારીના રૂપના અજવાળા. હાથે રણકતી ચૂડીઓ ને મહેંદીની લાલી, પ્રીતની મહેક સમી એ તો છે ભોળી ભાલી. પાનેતરમાં શોભતી એ લજ્જા ને મર્યાદા, સંસ્કારોના સિંચનથી ઘડાયેલી એની સાધના. પણ નારીનો સાચો શણગાર તો છે એનું સ્મિત, ત્યાગ કરુણા ને સદાચારની એની રીત. સૌંદર્ય એનું ઝળકે છે એના નિસ્વાર્થ પ્રેમમાં, નારી તો સાક્ષાત સમાયેલી છે પ્રત્યેકના નેહમાં.
1: એટલે
0: આપણે સ્ત્રીઓના શણગારની વાતો કરીએ, જો આપણે પેલા તો પાયલ, પછી બંગડી છે, ગળામાં વિવિધ પ્રકારની માળાઓ પહેરીએ, પછી કંદોરો છે, નથ છે, વીંટી છે, પોચો છે, એવું કેટલું બધું આપણને યાદ આવે.
1: ચાંદલો લગાવીએ
0: અને ખાસ કરીને સરસ મજાની રંગબેરંગી બંગડીઓ.
1: હા, અને બંગડીઓની વાત આવે ને તો કેટલા બધા લોકગીતો, ફિલ્મી ગીતો બંગડી ઉપર જ બન્યા છે.
0: હા,
1: એટલે એમ કહી શકાય કે એક સૌભાગ્યની નિશાની છે.
0: હા,
1: અને કાંઈ નહીં તો છેલ્લે એક કડું પણ આજકાલની જે

0: મોડર્ન આપણી બહેનો હોય છે એ પહેરતી હોય છે કે ભાઈ કાચની ચૂડીઓ છે એ પહેરીને ઓફિસ કેમ ન જવાય, તો એક નાનકડો કળો પણ કંઈક હાથમાં હોવું જોઈએ.
1: હા, કારણ કે એના વગર આપણો શણગાર અધૂરો લાગે.
0: હા, પણ જે ચૂડી કહેવાય કે જે આપણે બંગડી કહેવાય, એના થકી એક રોજગારી પણ ઘણી બહેનોને મળતી હોય છે. તો આવી જ કંઈક વાત આજે આપણે સૈયરમાં લઈને આવ્યા છીએ. બે મહેમાન, બે બહેનો આવી ગયા છે. રીટાબેન એક મહેમાનને લઈને આવ્યા છે. રીટાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે ઘણા વર્ષો સાથે જોડાયેલા છે. ગ્રામ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી એવા ઘણા બધા જે ક્ષેત્રો છે એમાં એ પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એમની સાથે જયશ્રીબેનને લઈને આવ્યા છે. તો સૌથી પહેલા તો બંને બહેનોનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્કાર.
1: નમસ્કાર.
2: નમસ્કાર.
0: રીટાબેન, સૌથી પહેલા જયશ્રીબેનનો પરિચય આપો.
2: જયશ્રીબેન છે એ જસદણ તાલુકાના લીલાપુર ગામના છે.
1: જી.
2: અને આમ જોઈએ તો પહેલેથી એ ખેતી સાથે જોડાયેલા, સંયુક્ત ફેમિલીમાં રહે છે અને ખેતી કરતા હતા. પણ એને બેબી નાની થઈ અને ઘરે રહેવાનું થયું, એમાંથી એને કંઈક વિચાર આવ્યો કે હું ઘરે બેઠા શું કરી શકું. તો એમના ગામમાં અમુક બહેનો છે એ ઘરે બેસીને બંગડી ઉપર ડાયમંડ લગાવવાનું ને એવું કામ કરતા હતા,
0: અચ્છા.
2: અને એ પણ લઈ આવ્યા ત્યાંથી કે હું પણ આવું કંઈક કામ કરું. અને એના પછી હવે એ પોતે બીજા બહેનોને આપતા થયા છે.
0: અચ્છા.
2: એ આખી જર્ની છે એ આપણને જયશ્રીબેન કહેશે.
0: તો જયશ્રીબેન, મૂળ તમે કયા ગામના, તમારું પિયર કઈ ગામનું?
1: મારું પિયર વીરનગર.
0: બરાબર. અને પછી પરણીને આપ લીલાપુર આવ્યા અને ખેતી કરતા પહેલા.
1: હા,
0: તો
1: ખેતી
0: ખેતીમાં
1: કરતા.
0: શું શું કામ કરતા?
1: ખેતીમાં કપાસ વીણી, માંડવી વાવી, એટલે પછી સિઝનમાં ઈ લેવાની હોય, ઘઉં વાવે, રચકો, બધું કામ કરેલું. પેલા અહીંયા મારા પિયરે ખેતી જ કરતા, 10 ભણીને ઉઠ્યા એટલે ખેતીમાં જ.
0: બરાબર.
1: પછી આવ્યા ને પછી બેબી નાની થઈ એટલે કીધું હવે આપણે વાડીએ તો ન જઈ કે, એટલે કીધું ઘરે ગામમાં કામ મળતું તો કીધું હું લઈ આવું.
0: બરાબર.
1: લઈ આવું તો પછી બેબી ડીશ ઢોળી નાખે, હલવા સલવા શીખે, એટલે તો કીધું આ નહીં મેળાવે, કીધું આના કરતા. અને પપ્પાને કીધું તમે કામ ગોતો ને તો હું ખાલી દેવામાં તો મારે 1 કલાક જ થઈ, કીધું પછી આપણે છૂટા થઈ જાય, કામ બીજું હોય તો આપણે ઘરનું કરીએ કી, અને ઓલું તો એમાં એમાં બેઠું રહેવું પડે. તો બાજુના ગામમાં ગયા તો કામ ઈ ભાઈ લઈ આવતા રાજકોટથી, ત્યાં જોઈએ એવા, તો કે તમારે હાટું લેતો આવીશ, કે અમારે સંબંધી થઈ ગયા. તો રોજે ઈ માલ લઈ આવે ને લઈ જાય, અમારે ઘરે નાખી જાય. પછી વેપારી નંબર ઈ કે તમને દઈ દઉં, કે મને આમાં કઈ ખબર પડે નહીં.
0: બરાબર.
1: તો ઈ ફોટા ઉપર પછી વેપારી એમ કે આ નમૂનો નાખું છું, તમે આવું કામ કરાવી દેજો, એટલે હું ઈ કામ કરાવી દેતી એમને.
0: એટલે બંગડીનો વ્યવસાય કોઈ કરતું?
1: હા, પેલા અમારા ગામમાં કરતા, એટલે પછી અમે જાતે ગોયતું કામ.
0: તો એવો વિચાર નો આવ્યો જયશ્રીબેન કે ભાઈ સંયુક્ત કુટુંબ છે, આટલું બધું કામ છે, બેબી છે, તો હવે હું આરામ કરું?
1: ના, પછી હજી તો એમ થાય કે આપણે કર હાલે છે, આમ કઈ દુખાવો નથી હાથ પગ ને, તો આપણે કામ તો કરી જઈ હતી ને, તો કરવું જ છે, કીધું ભલે વહેલું ઉઠવું પડે, વહેલા કપડાં ધોઈ નાખું, બેબી હોતી હોય ત્યાં 4 વાગે ઉઠીને બધું વાસણ ને એવું થઈ જાય, તો પછી બાઈ વહીમ કે અમારે વહેલું કામ જોઈશી, તો હજી 6 વાગે બધે કોઈ ઉઠ્યા ન હોય ઘરમાં, ત્યાં કામ હોતે ને આપી દઉં.
0: અચ્છા.
1: સાંજે કામ આવી જાય એટલે સવારે વહેલું બાટી દઉં.
0: બરાબર. અને એ કામ ક્યાંકથી શીખ્યું કે?
1: હા, ગામમાં મળતો ને કામ, એટલે એની ઘરે ગયા એટલે એને શીખવાડ્યું, એટલે મને આવડી ગયું. પછી બીજા બહેનોને હું શીખવાડતી, 5 બહેનોથી શરૂઆત થઈ, તે 100 બહેનો ધીમે ધીમે એક બીજા બહેનોને કે, એટલે કે હાલો અહીંયા કામ મળે છે આપણે લઈ આવી,
0: અચ્છા,
1: એટલે 100 બહેનોને રોજગારી પૂરી પાડતી.
0: એટલે તમે પોતે પેલા કામ કરવાનું ચાલુ કર્યું અને એમાંથી પછી તમે આગળ આવ્યા, અને
1: હા,
0: અત્યારે પણ તમે ઘણી બહેનોને રોજગારી આપી રહ્યા છો અને હવે કંઈક દુકાન પણ કરી છે. તો એ વાત કરો કે કેવી રીતે ઘરથી શરૂઆત કરીને પછી દુકાન સુધી પહોંચ્યા.
1: મેં મિની મોલ બનાવ્યો, પેલા ઘરે વેચતી તો બધું હાકડ પડતી, ઘરે બધું બંગડીનો સામાન હોય અને આ બધી વસ્તુ સામે નહીં, અને અંદર કોઈ કસ્ટમર આવી ન શકે, એટલે મેં એવું વિચાર્યું કે અહીં બજારમાં ક્યાંક હોય ને તો ગ્રાહક આવી શકે, 2-5 વધારે.
0: બરાબર.
1: તો ત્યાં એક મકાન વેચાતું હતું જૂનું, તે લીધું, 8 લાખનું રાખ્યું, અને એમાં થોડો ખર્ચો કર્યો 2 લાખનો, પીઓપી કર્યું ને એવું બધું. તો ત્યાં દુકાન અત્યારે સારી હાલે છે, બધી કટલેરી, કરિયાણું, પ્લાસ્ટિક વસ્તુ, હોજીયરીની ટોટલ વસ્તુ, ચંપલ ને બધું રાખી છે.
0: તો આપે

0: કોઈ વાર વ્યવસાય સાથે કઈ સંકળાયેલા હતા
1: ના,
0: ખરા?
1: કોઈ નહીં.
0: પહેલી જ વાર?
1: હા, પહેલી જ વાર.
0: તો પરિવારમાંથી પછી કેવો સહયોગ મળે છે અત્યારે?
1: પેલા તો એમ કે બધું કામ હારે ન થાય કે એક કરાય કે, તો હું કઈ ગણકાર જ ન દઉં, હું મારી રીતે કર્યા રાખું. ભલે ને મેં કીધું, બધા એમ કે બાઈ એમ કે તારાવું વાડી આવી જાય તો એકલી કર. હું કહું હા, ન્યાય વાડી કામ તો હોય જ ને, કીધું ભલે ને મારે તાણ પડે પણ તોય હું સવારે વહેલી ઉઠીને બધું ઘરકામ કરી નાખું. પછી તો હવે તો મારી મમ્મી હતી ને એમ કે બેઠા હોય ને જમવા ત્યાં ફોન આવે કે વસ્તુ લેવી આવો ને, તો એમ કે તું જા, હું વાસણ ને એવું કરીને આવીશ કે નીચે.
0: એટલે ઘરમાંથી પણ પૂરેપૂરો આપને
1: હા,
0: સહયોગ
1: પૂરો
0: મળે છે,
1: સહયોગ
0: અને
1: મળે છે
0: નાના
1: અત્યારે.
0: મોટા કામો બીજા લોકો આપણને કરી દે તો આપણે એક સરખો વ્યવસાયમાં ધ્યાન આપી શકીએ.
1: હા,
0: તો રીટાબેનને પૂછીએ કે રીટાબેન આવી રીતે નાનકડી શરૂઆત કરી અને બેન બહુ ભણેલા પણ નથી અને અહીં સુધી પહોંચ્યા છે, તો એક સખી મંડળનું પણ આમાં કંઈક ને કંઈક એક ભૂમિકા રહી છે.
1: હા, બેન એક સખી મંડળમાં ઈ જતા નોકરી કરતા, પછી મને કે ફોન આવ્યો કે આપણે 10 બહેનોને સખી મંડળ બનાવશું. મેં કીધું હા બનાવશું, કીધું તો 10 બહેનો ભેગા થયા અને એમાં મને પ્રમુખ બનાવી. એટલે પછી બધે કોન્ટેક્ટ કર, રીટાબેન જેવા ગુરુને ક્યાંક મેળા ને એવું થાય સરસ, એટલે કે તમારા બેન આવવાનું છે, કાજલબેન એમ કે વસ્તુ લઈને આવવાનું, તો ત્યાં પણ સારું હતું ને વેચાણ થાય.
2: એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ થકી જે અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ ચાલે છે, એમાં લીલાપુર ગામ છે અને એમાં જયશ્રીબેન જોડાયેલા છે. ત્યાં અમારા 15-એક સખી મંડળો ચાલે છે અને દરેક બહેનો છે એ બચત કરે, નિયમિત મિટિંગ કરે, એ એક્ટિવિટી તો છે. એની સાથે અમુક અમુક બહેનો છે એ આવું કામ કરી રહ્યા છે અલગ અલગ. તો જયશ્રીબેન બંગડીનું કામ પહેલાં લઈ આવતા હતા પોતે બીજેથી, અને એમાંથી એ પોતે બીજા બહેનોને હવે એ કામ આપતા થયા છે. અને એમણે વાત કરી એમ કે બંગડી વર્ક કરવા માટે લેવા આવે ત્યારે એને એમ થાય કે મારે બંગડી લેવી પણ છે, તો એ બંગડી વેચવાનું પણ ચાલુ કર્યું એમણે. એની સાથે કે ભાઈ બંગડી તો લીધી, હવે સેટ છે આના મેચિંગ, બુટ્ટી છે આના મેચિંગ, તો બધું જ કટલેરી રાખવા માંડ્યા. જેવી ડિમાન્ડ આવી એવું હવે આટલું કટલેરીનું મટીરિયલ રાખતા હતા. પછી બહેનો ત્યાં આવીને વાત કરતા હોય કે હવે કટલેરી તો લેવાઈ ગઈ, ચાલો કરિયાણું લઈ આવીએ. તો એણે એ પણ કર્યું
0: અચ્છા
2: કે ભાઈ ચાલો કરિયાણું બી અહીંયા રાખીએ, એટલે બહેનોને બીજે કંઈ ધક્કો જ નહીં. એટલે જે ડિમાન્ડ બહેનોની આવતી હતી એટલે એટલા કોઠા સુજવાળા જયશ્રીબેન અને એનો પરિવાર. આપણે કહીએ તો આ એક સંયુક્ત પરિવાર છે એનો બેનિફિટ છે. એમણે વાત કરી એમ કે ભાઈ સાસુ એમ કે ભાઈ હું વાસણ સાફ કરી નાખીશ તું જા, એનો અર્થ જ એ છે કે અત્યારે સાસુ કોઈ આવું કહે નહીં, પણ એક ઘરની આર્થિક પરિસ્થિતિ પણ આના લીધે સારી થાય છે અને બહેનોને એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી જાય છે. એટલે એમણે આ બંગડીની આવકમાંથી, એનું ઘર થોડું અંદર હતું તો રોડ સાઈડ એક લઈ અને ત્યાં મિની મોલ જેવું કર્યું અને બધી જ આઈટમ ત્યાં મળી જાય છે. એટલે બિઝનેસ લેડી બની ગયા છે.
0: અને આપ જે આ બંગડી ને આ બધું બનાવો છો તો એનું મટીરિયલ કઈ રીતે પસંદ કરો છો અને કયા કયા મટીરિયલની બંગડીઓ મળે?
1: એ બધું વેપારી આપે.
0: અચ્છા.
1: હા, મટીરિયલ ને બધો માલ બધો એનો હોય, અમને કમિશન ઉપર આપે કે 3 પૈસા હોય, 4 પૈસા હોય, 1 ડાયમંડના એ રીતે આપે. 4 પૈસા મને આપતા હોય તો હું ગ્રાહકને 2.5 પૈસા આપું, 3 પૈસા આપું.
0: અચ્છા.
1: એ રીતે.
0: અને ડિઝાઇન પણ કોણ નક્કી કરે?
1: એ વેપારીને જ નક્કી કરવાનું કે આ ફોટો નાખે કે આ ડિઝાઇન તમારે કરાવી દેવાની, એ જ કરવાની.
0: એટલે ટેકનોલોજીનો પણ ખૂબ સરસ ઉપયોગ કરે છે. તો આ પહેલા જ્યારે તમે પોતે આ બનાવતા, ઘરે કામ કરતા, ત્યારે કેટલા દિવસમાં લગભગ કેટલી બંગડીઓ કરી લેતા અને કમાણી કેટલીક થતી?
1: ત્યારે તો 1000 રૂપિયાનું જ કામ થતું મહિને. આપણે ક્યારેક
0: આખા મહિનામાં?
1: હા.
0: અને અત્યારે?
1: અત્યારે તો 30 હજારે પહોંચી ગયા ને.
0: અચ્છા, એટલે હવે દિવસમાં 1000 થઈ જાય છે.
1: હા, દિવસમાં 1000 થઈ જાય.
0: તો આ જે દુકાન છે એનું સંચાલન કોણ કરે છે?
1: એનું હું જ કરું છું.
0: અચ્છા. તો બીજા કોઈ માણસો રાખ્યા છે?
1: રાખ્યા હતા, એક છોકરી રાખી હતી, એને 4.5 હજાર પગાર દેવાનો થાય. તો કીધું હવે હજી મારે જાતે જ કરવું છે, કીધું ગ્રાહક એક સાથે જ ન થવાના. તો કીધું ભલે ને આપણે એટલો બચાવ થાય ને, એટલે છોકરીને કીધું તારે હવે ન આવું તો કઈ નહીં, કીધું હું હવે એકલી પહોંચી જાઉં છું, મારી બેબી મોટી થઈ ગઈ છે, એટલે હજી હવે જાતે જ એકલી કરું છું. અને માલ બધો ઓર્ડર વાળા લખવા વાળા આવે એટલે માલ પણ ઘરે પહોંચી જાય છે.
0: બરાબર. તો લીલાપુર એમ જોઈએ તો એક નાનકડું સેન્ટર છે, તો એમાં એવી કેટલીક મહિલાઓ હશે જે આવી રીતે દુકાન કે મોલ ચલાવતી હશે?

0: મહિલા તો ઘણી હોય પણ
1: હા
0: બધા પાસે પ્રોપર્ટી ન હોય ને એટલી બધી, આમાં પૈસા ઘણા રોકાઈ જાય માલમાં. આપણે 1000 ની વસ્તુ લીધી હોય તો હજી એક વસ્તુ વેચાય, પછી બીજી વસ્તુ તો વેચતા વાર લાગે.
1: પૈસા હોય તો એ જયશ્રીબેન હિંમતની પણ એક વાત છે
0: હા
1: કે બધામાં એવી હિંમત પણ નથી હોતી અને તમે બહુ ભણી શક્યા નથી એ વસ્તુ પણ તમે એને એક પડકારની રીતે જોયું અને એમ વિચાર્યું કે ઓછું ભણતર છે છતાં હું આ કરી શકીશ, કારણ કે હિસાબ કિતાબ પણ રાખવો પડે, તમે વ્યવસાય કરતા હોય
0: હા
1: તો બેંકમાં જવું પડે, પછી આજે તમે સખી મંડળ ચલાવો છો
0: હા
1: એમાં પણ તમારે જવાબદારી તો આવે ને.
0: હા મહિને મહિને હપ્તો ભરવા જવું પડે, કોઈને ઉપાડવા હોય તોય જવું પડે, મેસેજ આવે એ બધાને ફોનમાં નાખવાનો પાછો, તો
1: હા
0: બધા લોકોને ખબર પડે ને હપ્તો જમા થઈ ગયો, એવું બધું કરવું પડે.
1: તો આ બધી પ્રવૃત્તિઓ તમે શીખ્યા ધીરે ધીરે કે તમને કોઈ માર્ગદર્શન આપ્યું?
0: ના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાણા મંગલ મિશનના મંડળ બનાવ્યું ને એમાંથી બધે કાજલબેન દ્વારા બધી માહિતી આપતા, એ કે બેન તમે આવો ગમે ત્યાં મેળા ને એવું હોય તો એ આપણે હું વસ્તુ આપણે પડી ન રે, આ ગામમાં ન ગમી તો બીજા ગામમાંની બહેનોને ઈ નવીન લાગે એટલે માલ બધો વેસ્ટ ન જાય, વેચાણ થઈ જાય છે.
1: બરાબર. તો અત્યારે લગભગ કેટલા ગામો સુધી તમે પહોંચ્યા છો અને કેટલી બહેનો સાથે વ્યવસાયથી જોડાણા હશો?
0: હા બે ત્રણ બહેનો લઈ જાય છે મારી પાસેથી માલ કટલેરીનો, 5 રૂપિયા ફેરે હું એને આપી દઉં,
1: બરાબર.
0: મંગળસૂત્ર લીધું હોય મારે 150 નો આવ્યું હોય તો હું એને 160 માં આપું, એ રીતે
1: બરાબર.
0: માલ લઈ જાય.
1: એટલે એને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો
0: હા
1: થાય.
0: અને એ લોકો હજી રાજકોટને ત્યાં ક્યાંય જોયું ન હોય એટલે એમ કે થોડો માલ લેવો હોય એટલે જાય ન હકે.
1: અને તમને થોડોક અનુભવ પણ હોય એટલે કયો માલ લેવો, શું લેવું,
0: હા
1: કેટલામાં વેચવો, કેટલામાં વેચાય છે એ બધું થોડોક આઈડિયા હોય. અને આ બધી પ્રવૃત્તિ આપ કરો છો અને ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છો, તો આપને એવા કોઈ અનુભવ થયા કે સારા કે ખરાબ, ખાટા મીઠા તો થતા જ હોય,
0: હા
1: તો એ વિશે થોડું જણાવો.
0: ગરાગ એવાય આવે એમ કે આલે આ નથી કે હારું કે પાછું રાખી લે કે અમારાને શું કરું, ડેટ વહી ગઈ છે ના, હું કઉ લાવો કરે વાપરી વાળું મૂકી દઉં, ક્યારેક આપણે ખોટ જાય તો ક્યારેક નફો થાય, પણ આપણે એનું મોઢું ન તોડી લેવાય, બીજી વાર કોઈ આવે નહીં આપણી વારે.
1: ગ્રાહક નો સંતોષ
0: હા
1: જોવો પડે.
2: પડે હા એટલે એમનું સરસ રીતે એક મિની મોલ ચાલી રહ્યું છે.
1: હા
2: કદાચ એ પહેલા જ બેન એવા છે કે લીલાપુરમાં મિની મોલ બનાવ્યું છે,
1: જી
2: એમાં કટલેરી હોય અને
1: હા
2: કરિયાણું હોય
1: પણ હોય. હા
2: અને પાછા એક બેન આ બધું કરતા હોય,
1: હા
2: એના પરિવારનો તો સપોર્ટ છે. પણ સાથે એ પણ છે કે એ જે હિસાબની તમે વાત પૂછી તો SHG માં છે એટલે થોડો ઘણો હિસાબે એમાંથી શીખ્યા.
1: જી
2: 10 બહેનો છે તો એની બચત આવે, એમાંથી કોઈએ લોન લીધી હોય તો એનું વ્યાજ ભરે, એનો હપ્તો ભરે, પાછું પ્રમુખ છે તો હિસાબ બેંકે બધું આપવાનું ને બધું હોય, તો એ રીતે એમનું શોપનું એ જે છે એનું આખું એ કરતા થઈ ગયા. બીજું ટેકનોલોજીનો પણ સરસ ઉપયોગ કરે છે કે એમને રૂબરૂ ધક્કો નથી થતો રાજકોટ સુધી, મોબાઈલમાં ફોટા જોઈ લે તો એ પ્રમાણે એ આખું વર્ક કરી લે, મોબાઈલથી આખું કોર્ડિનેશન કરી લે, અને એક વ્હીકલ વાળા રાખી લીધા છે તો એમાં જેનો માલ ફોનથી વાત થઈ જાય અને માલ તે આવી જાય, તૈયાર થઈ જાય, એ માલ પાછો અહીંયા પરત આવી જાય, તો એ બધું છે એ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે. અને આસપાસના ગામના બહેનો પણ આમાં જોડાયા છે કે આ મટીરિયલ લઈ જાય, વેચાણ કરે, પાછું આપી જાય, તો એક આવકનો સ્ત્રોત બહેનો કેમ વધારે એના માટે પણ એ સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. આજકાલ બહેનો ખેતીમાંથી વિડ્રો થઈ રહ્યા છે, આમ તો આખા પરિવાર જ વિડ્રો થાય છે અને બીજા પર જ નિર્ભર છે, ત્યારે એમણે ખેતી પણ ચાલુ રાખી છે,
1: અચ્છા.
2: બાકીનો પરિવાર પણ ખેતી કરે છે અને એ બેન છે એ મોલ ચલાવે છે.
1: અચ્છા
0: તબેલો છે અમારે વાડીએ,
1: અચ્છા.
0: એટલે સાસુ સસરાની એ સંભાળે, જમીન વાવવા દઈ દે.
1: એટલે આખું પરિવાર મળી અને એક કામ કરે, સાથે તો રહે જ પણ આર્થિક રીતે પણ જો સાથે હોય તો
0: હા
1: એનાથી ઘણો ફેર પડતો હોય છે.
0: હા
1: અને એ કામ જોયું ને તો વેપારી કોઠાસૂઝ બચત છે કે નફો છે, વેચાણ છે, પ્રોડક્શન છે, આવી નાની નાની બધી બાબતોનું એમણે અનુભવે શિક્ષણ લીધું અને હવે બીજાને પણ આપી રહ્યા છે. તો એક બધા માટે એક પ્રેરણારૂપ એમની યાત્રા રહી અને આજે પણ આમની વાત સાંભળીને ઘણાને પ્રેરણા પણ મળશે.
0: જસદણમાં મેળો ચાલી રહ્યો સ્વદેશી મેળો,
1: હા
0: તો એમાં 6 વાગે જાય આખો દિવસ દુકાને ચલાવી અને ત્યાં 6 વાગે જાય, 10 વાગે વી તો 5000 નો વેપાર થઈ જાય.
1: વાહ વાહ.
2: એટલે નાના મોટા મેળાઓમાં તક

0: ઝડપી લે છે.
1: હા
0: સામાન્ય અમારી એક નાની મીટિંગ હોય તો પણ એ મટીરિયલ સાથે જ લઈ આવે,
1: અચ્છા
0: કે બહેનો હોય એટલે પૂછે
1: બહેનો
0: બંગડી
1: ને
0: લાવ્યા
1: પકડી
0: છો,
1: તો લેવાની જ હોય.
0: એટલે એમ બી એનું પ્રચાર પ્રસાર
1: થાય
0: વેચાણ
1: છે,
0: બધું સરસ રીતે થાય છે.
1: એટલે ટૂંકમાં એ જે કામ કરે છે એમાં એમને આનંદ પણ આવે છે.
2: હા,
1: તો
2: અને એ કઈ સારી રીતે એમાં એ કરી શકે એમની એમને ખૂબ સરસ સમજ પણ છે. અને આટલી બધી તમે પ્રવૃત્તિઓ કરો છો, તો જ્યારે તમે કામકાજ ન હોય અથવા થોડો સમય મળે તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી, કે તમારા શોખ કયા, કે કોઈ ઘણાને ગીત ગાવું ગમતું હોય કે બીજું કોઈ ભરત ગૂંથણનો શોખ હોય, તો એવી કઈ કાર્ય કરો છો આપ?
3: ફ્રી ટાઈમમાં તો ઘરકામ હોય ને, જ્યારે ગરક ને એવું ન હોય ત્યારે બપોર વેચે ને દળવાનું હોય બહેનોને, એ બધું કામ કરવાનું હોય ને, જે સામાન દુકાનમાં થઈ રહ્યો હોય પડ્યો હોય મૂકવાનો હોય.
1: એટલે ટૂંકમાં બહુ
2: ઘરનું જ કામ,
1: ફ્રી સમય હોય એવું થતું નથી. મને લાગે છે કે જયશ્રીબેનની આટલી એક પ્રેરણાત્મક સફર રહી છે, તો ઘણા મિત્રોને ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે, અથવા આવું કોઈ વ્યવસાય શરૂ કરવું હોય તો કંઈક માર્ગદર્શન પણ મેળવી શકે.
2: તો જયશ્રીબેન કાકડિયાનો નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 98 98 4 98 98 4 12 424 12 424,
1: એટલે કે 9898 412424.
2: તો જયશ્રીબેન, આપનો ખૂબ જ સરસ મજાની અમને વાતો કરી અને આપનો સમય આપીને આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને રીટાબેન, આપ પણ આવી પ્રેરણાદાયી યાત્રા કરનાર બહેનોને આપ અહીંયા સરસ શ્રોતાઓ સુધી લઈ આવી અને એમની યાત્રાનો સૌને ખ્યાલ આપો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.

0: તો આટલી સરસ વાતો આપણે સાંભળી અટલબેન. તો હવે આપણે જયશ્રીબેન પણ છે અને રીટાબેન પણ છે અને સર્વે શ્રોતા મિત્રો, આપણે સૌ મળીને એક સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.
1: ચોક્કસ.

0: વાહ અટલબેન, ખરેખર આ સરસ મજાનો ગીત સાંભળવાની આપણને તો મજા આવી અને આશા છે કે શ્રોતાઓને પણ આ ગીત સાંભળવાની મજા આવી હશે. હવે ઘડિયાળ કહે છે કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, તો આપણે શ્રોતાઓની વિદાય લઈએ તે પહેલાં કહીએ કે આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો, તે અંગેના પ્રતિભાવો આપ ચોક્કસ પાઠવશો.
1: કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા આપી શકો છો. પત્ર લખવાનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360001. અમારું ઈમેલ આઈડી છે rajkotsahiyar@gmail.com. rajkotsahiyar@gmail.com. તો આ સરનામે આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ઇરાનમાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિનઆવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરૂગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણો અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાઈ છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. કોવિડ-19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી

બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી PIL પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ BV નાગરત્ના અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સૂચિબદ્ધ કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયામાં આ હબ એન્ડ સ્પોક મોડલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ એક મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતામાં તારાતલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 9 થઈ છે. આ ઘટના બાદ કુલ 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે રાજ્ય વિધાનસભામાં માહિતી આપતા આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. દરમિયાન આ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કમલ સામંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયા સામે 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ્યું છે. મેક્સિકોએ ચેક રિપબ્લિકને 3-0થી હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી હતી. મોરોક્કોએ પણ એટલાન્ટામાં ગ્રુપ સીના મુકાબલામાં હૈતીને 4-2થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. તો 5 વખતના વિશ્વકપ વિજેતા બ્રાઝીલે મિયામીમાં સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું હતું. આ જીત સાથે બ્રાઝીલ ગ્રુપ સીના વિજેતા તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું હતું. તો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે 3-1થી હાર બાદ કતાર સ્પર્ધામાંથી બહાર થયું છે. સ્વિટ્ઝરલેન્ડે વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ફિફાએ ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે. આ સસ્પેન્શન ફિફાના નિયમોના ઉલ્લંઘન અને તૃતીય પક્ષની દખલગીરી માટે કરાયું છે. ગઈકાલથી અમલમાં આવેલા આ સસ્પેન્શનનો અર્થ એ છે કે નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબોને આગામી સૂચના સુધી તમામ ફિફા અને AFC સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ફિફાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત

મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના છેલ્લા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા. તેમણે વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
1: આપણને એમ થાય કે ભાઈ ખરેખર જ્યાં વ્યવસ્થા ઉભી થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ હોય એનો લાભ જો ના લઈ શકાય તો એ આપણા માટે તકલીફ ઉભી કરી શકે. પણ લાભ લેવો પડે, લેવો જ જોઈએ. અને એમાં વાલીઓનું હવે પૂરેપૂરું યોગદાન જોઈએ. શિક્ષકો રેગ્યુલર તમે અહીંયા આગળ જે એસએમસી કમિટીમાં છે એટલા જ વાલીઓ નહીં પણ દરેક વાલી અહીંયા આગળ શાળાની મુલાકાત લેવું જોઈએ. એમનો દીકરો દીકરી કેવી રીતે ભણે છે, ક્યાં એને કાચી પડે છે, એના માટે શિક્ષક શું ધ્યાન આપે છે, કેવી રીતનું ધ્યાન આપે છે, તો જ આ બધાનો લાભ ખરેખર આપણે લીધો એવું કહી શકાય.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ખાનગી શાળાઓ છોડી સુરતના 4708 વિદ્યાર્થીઓએ સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ વિભાગની પ્રારંભિક ચેતવણી પ્રણાલી ઈડબ્લ્યુએસ દ્વારા ગત વર્ષે 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે પણ આ પ્રણાલીની મદદથી શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા સંભવિત 1,18,234 બાળકોની ઓળખ કરવામાં આવી છે. ગત વર્ષે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી 90,000થી વધુ શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પરત લવાયા હતા. જામનગર જિલ્લામાં ધ્રોલ લતીપર ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયાના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાનું મૃત્યુ થયું છે. યુવકના મોતથી પરિવાર અને વતનમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ મોડી રાત્રે સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કરીને તેને જંગલમાં ખેંચી ગઈ હોવાના અહેવાલ છે. અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દાદાની નજર સામે જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી, જો કે જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અન્ય 2 વન્ય પ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ધારી ગીર પૂર્વના વન વિભાગે બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. મહેસાણાના મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે તાજિયા તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પીઆઈ KD રાવલે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી તાજિયા તહેવારની ઉજવણી, રૂટ વ્યવસ્થા તેમજ કાર્યક્રમની માહિતી આપી હતી. મોઢેરા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા જાળવણી માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં પણ કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જામનગર શહેરમાં ચાંદીનો તાજિયો તેમજ અમી ધૂળ ધોયાનો તાજિયો વિશ્વભરમાં વિખ્યાત છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં પજવણીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરો સામે માનસિક દબાણ અને નાણાકીય સતામણી અંગે સીધી કેન્દ્રીય સ્તરે ફરિયાદ નોંધાવી છે. આ અંગે જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી. મહેસાણાના બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુલ 16 બેઠક પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. 29 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 30 ઓગસ્ટે થશે, જ્યારે 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ચૂંટણી 9 સપ્ટેમ્બરે

યોજાશે અને 10મી સપ્ટેમ્બરે મતગણતરી ધરાશે. ભાવનગરમાં એસટી વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રને સાથે રાખીને ચલાવવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ થ્રી વ્હીલર, ટેમ્પો, મેજીક રીક્ષા અને મિની બસો જેવા ગેરકાયદેસર વાહનો દ્વારા થતા બિનઅધિકૃત મુસાફર હેરફેરને અટકાવવાનો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહ પ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.9 મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સાંજના 4:50 થઈ છે. સાંભળીએ આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણવત્તા

વાસ્તવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

પ્રેમગીત ફિલ્મનું આ ગીત આપણે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે એફએમ 102.9 MHz પર. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસ્તુત છે. બસ હવે થોડી જ વારમાં

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग, उमंग।
2: NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે FM બેન્ડ 102.2 MHz પર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.
3: જનજનની વાણી, શુભવાણી, લાભવાણી, આકાશવાણી. जी हाँ दोस्तों, मध्य गुजरात नु गौरवंतु रेडियो प्रसारण आकाशवाणी गोधरा एटले FM गोधरा 102.2 MHz पर.

0: પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત. FM ગોધરા પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 999-8389-833 999-8389-833. જંબાજ ફિલ્મના ગીત કિશોર કુમાર અને સપનાના સ્વરમાં.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: અમિત કુમારને સાંભળીએ, ફિલ્મ નામ છે પુરાના મંદિર.

0: જરાક ઉભો તો રે મચ્છર,
1: અમે તને જન્મવાસ નહીં દઈએ.
2: પાણી થી ભરેલા નાના ખાડાઓને માટી થી ભરીશું,
3: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું,
2: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું,
4: અમે મચ્છરદાનીમાં સુઈશું,
5: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: વો સાત દિન ફિલ્મ ગીત છે લતા મંગેશકરના અવાજમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: અમિત કુમાર અને લતા મંગેશકરના અવાજમાં રોમાન્સ ફિલ્મ ગીત.

રોમાન્સ ફિલ્મના ગીતો તો લતા મંગેશકર અને અમિત કુમારના સ્વરમાં કાર્યક્રમના અંતમાં સ્વયંવર ફિલ્મના ગીત છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં.

0: લતા મંગેશકર અને મોહમ્મદ રફીને આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે. હવે થોડી જ વારમાં માન્ચેસ્ટર ખાતે રમાનાર આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો આખી દેખ્યો અહેવાલ અમે રિલે કરીશું અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી.
1: આકાશવાણી, we now bring you ball by ball commentary of the T20 cricket match to be played between India and Bangladesh of the ICC Women's T20 World Cup 2026. Before that, listen to a special program, First Ball 20.
2: First Ball 20.
3: 25 जून वो तारीख जो भारतीय क्रिकेट के इतिहास में स्वर्णिम अक्षरों से दर्ज है, क्योंकि आज ही 1983 में इंग्लैंड की भूमि पर भारत पहली बार वर्ल्ड चैंपियन बना था. 2026 में उसी इंग्लैंड की भूमि पर हरमनप्रीत कौर और उनकी टीम T20

0: ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય.
1: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીઓનું લોકાર્પણ થયું, જ્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલના બાળકનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો. ભરૂચ જિલ્લામાં હાંસોડ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા, જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી શક્યતા હોવાનું અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
2: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણઝારીયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે.
1: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજીત 70 જેટલા દરવાજા મુકાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80થી વધુ સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200થી વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના TB3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હારીજના વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાયા છે. માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
3: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નિસ્તનાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભો કર્યું છે.
1: આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 ના રોજ ભારતના બંધારણનો દુરુપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કટોકટી બંધારણની ભાવનાને કચડી નાખવાનો અને ભારતને સરમુખત્યાર શાહી તરફ ધકેલવાનો પ્રયાસ હતો. દરમિયાન જૂનાગઢ શહેર ભાજપે આજે નરસિંહ સરોવર ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂક્યું, જેમાં 25 જૂનના અનુસંધાને ચિત્ર પ્રદર્શન અને કટોકટીના ઇતિહાસને લોકો

0: સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેમિનાર હોલ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાની અધ્યક્ષતામાં વિશેષ પ્રદર્શન યોજાયું. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: अहमदाबाद जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो हल्का से मध्यम बरसात का संभावना है इसमें जो डिस्ट्रिक्ट में जो सौराष्ट्र की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी जो मानसून पास कर नॉर्दर्न लिमिट ऑफ मानसून का है, अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2 થી હરાવ્યું. આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈએ ન્યૂઝીલેન્ડને 3-0 થી હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સત્તામંડળ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઉભી થતી ફરિયાદોના નિકાલ અર્થે 1 જૂન 2026થી વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 0792754501 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ए राम राम जय बोल राम राम
1: राम राम कंसु भाई राम राम घरे दारे देखायो हो तमे
0: अरे जी बोल वात देख करवा जेवी बरी जो आ चीवो समय आयो छे
1: चेवो आयो छे जे से ए से भाई
0: बाप हूँ तमने क्या शब्द समझा जी बोल
1: हाँ
0: आ तो पेलो एनी वारी बात आई के बलाड़ी के मन कोचक भाई उदेड़ो के मन वाशो जाए गुजराती में कहवत से गोमड़ा
1: पर आप सेड़ूत मित्रों पसी રેડિયમ જે હોમ્બલે એમને હમસ પડે એ રીતે બોલો
0: અલે ભાઈ એવી જ કહેવાતી હશે જો કહેવાતી ન તો ટોટો ની તમને ખબર છે ને
1: ઓવા
0: પણ જીવું ને તમને એમ કહું ત્યાં બધી વાર હાથ નો તો હૈડો પૈડો છે શું કરશું
1: ભાઈ દાડે એવું લાગે કાસ તો એટલી ગરમી પડે છે એટલી ગરમી પડે છે ખોજે તૂટી પડે
0: પણ જીવું નું એમ કહું કા કરી જક ને
1: પૂરે પૂરો કલસક
0: હે અલ્યા પણ હવે આ જગત મેં આ સંસાર મેં જે બનાવું બને છે તે તો અત્યારે મારે આ સોત્રે બેઠો છું અને આ બધું ઓપરેશન મારી બધી વાતો ન કરવી પણ જેવું સમય બહુ બદલાઈ ગયો છે
1: સમય ની કેસે ને કે સમય કોઈનો રોક્યો રોકાતો નહીં અને ભાઈ આ યુગમાં એવું છે ને એવું થાય છે ને કે આપડે હોમરે તો આમ થાય આ કોન ફાટી જાય
0: જીવી બોન તમે તો કોન ફાટી દેવાની વાત કહો પણ મને તો ઘણી વખત આ ધરતી માં માગ આલે ને તો સમય જવાનું થાય છે
1: એમ તો નહીં માગ આલે
0: હે
1: આપણો કર્યો કર્મ અહીં ભોગવીને પછી જવું
0: એ તો વાત આ છે ભોગવવું તો મારે

0: છે તમારે પણ છે બરાબર છે. કર્મ ની ગત ન્યારી છે એવું ભજન તમે કદાચ સોંભર્યું હોય,
1: સાંભળ્યું
0: છે ને કર્મ કી ગત ન્યારી, એટલે કર્મ કોઈ છોડતું ડે,
1: અહીંયા કરેલું અહીંયા જ ભોગવીને જવું પડે.
0: હા આપડે અત્યારે ભોગવીએ જ છીએ ને તા.
1: આ
0: જુઓ ને જાડો કપાઈ જો એમ તો આ દેહ દન્યો ની પથ્થર રગડી જશે ભાઈ.
1: પછી કે વરસાદ નહીં આવતો, ગરમી લાગે, પણ બધું થાય જ ને. આપડે જવાબદાર ખુદ આપડે પોતે છીએ, પણ હવે આપડે જોવું પડ્યું ને
0: કે ઓછા સમય મેં ટૂંકા ગાળા મેં આ પાકું થાય એવું ભાઈ આપડે આયોજન કરવું પડે.
1: વરસાદ ન આવે તો પછી આપડે એવું જ કરવું પડે.
0: પણ આપણે હું તમને એમ કહું, ગામડામાં છે ને ઘણા બધા એવા શિરૂત મિત્રો છે અને એવી બધી પબ્લિક છે. લો ને હું તમને જોઈ વાત કરું,
1: આપણે બધો આવી ગયો.
0: હા એ તો એમ કે છે કે વરહ મોડું છે, એટલે ચચમ નું મોડું. આ 15મી જૂને જતી રહી તો હતી તો બમ્બઈ, પેલું બુંબઈ કે શું કે
1: તઈ વરસાદ પડે પછી આપડે તો અહીંયા આવે અઠવાડિયું.
0: પણ તોય ને ટેપું પડ્યું.
1: આવ તો ભાઈ ભૂલ અહીં પેલો પડે ને પછી તઈ પડે એવું થાય છે.
0: કોથી થાય ભાઈ? આ તો પેલી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કેસે ને એનો વરસાદ છે. ઓરિજિનલ જે સુમાહાનો વરસાદ ધોધમાર પડવો જોઈએ ને નેહ દેખાતો,
1: એ તો વાદળી ચો દેખાય છે.
0: પણ જીવી બોન હું એમ કહું કે તમને બર્યું હવે આ ચચમનું કરીશું, આ ખેતીવાડી કરવાની. હું તો પૂરો ઘણી વખત એટલો બધો સંત્યામાં ગરકાવ થઈ જશું ને કે પૂરો બીપી હાઈલો થઈ જાય છે
1: ભાઈ. આપણે શેડૂત મિત્રોને તો માથે હાથ દેવો પડે એવું છે.
0: માથે હાથ દઈ બેહરી જીવી બુ ને હરવાનું કશું
1: કઈ ને, ભગવાન પ્રાર્થના કરે ભાઈ જલ્દી વરસાદ વરસાવે. પછી આપડે પછી એનો ના હોય તો કઈક પોણી નો બસાવ કરીએ એવું કઈક તો કરીએ
0: ભાઈ. એ તો કરવો જ પડશે, બાપ નો સટક્યો ને આ પાપડી ભેગી યર બફાઈ જાય છે.
1: એ તો આપણને અનુભવ થઈ ગયેલો છે.
0: ક્યાંથી થયો તમને પાછો?
1: લો ભાઈ કોઈક વરહે વરહાત ઘણો વરહે તો બધું આપણું ધોવાઈ જાય, નહીં પડતું તો કશું થતું નહીં.
0: પણ એ જીવી બુર વરહો વરહ ની વાત હતી. આ 2026 છે ને આ તબે જાનનો જૂન મહિનો બેઠો, તમે જોયું ઝાપટો જ પડે છે. પણ એમે તો આપડે પેલું થોડુંક ઝાપટું પડ્યું એટલે ટ્રેક્ટર ને આ તે બધું લઈને સીડાવા મંડી પડીએ. બાપ તો મારી પાસે પૈસા ને, એટલે મન તો ઘર વાળો કે આ બધા સીડાઈ ને ખરે તમ ચમ બેહી રહ્યા છો. મેં કહું હું તો હવામાન ખાતા ની આગાહીઓ જોઉં છું, IMD ની આગાહીઓ જોઉં છું, આ બધું આગાહી વાળા જેમ કે એમ કરવાનું. સમ કે આપડા આગાહીકારો કઈ ખોટા ને, પછી પડ્યા પર પાટું નો પ્રહાર પડે તો કઈ જવાનું.
1: અને આપડા અંબાલાલ કાકા પાસે કેસ છે ને,
0: પડે ખાડો ખોદ્યો એટલે પડો ભૂસકો મારો મહી.
1: હાસી વાત છે, હાસી વાત છે. તો પણ આ ટેમ હારું ઘણો થઈ જો, કેટલા વાગ્યા જોવો ખરા ઘડિયા.
0: જીવી બુન ટેમ તો જાય છે, વરહાત નો ટેમ જાય છે, આપણો ટેમ જાય છે, આપણી જિંદગી નો ટેમ જતો રહ્યો છે. લો હું તમને કહું
1: તો પછી જો જરીક આ ટેમ થયો હોય તો આપડે રેડિયો ચાલુ કરો.
0: ના એમ નહી, હજુ મારી ના વાર તો ને, ટેમ તો જાય તો જવા દો, હું ટેમ ની જોડે જોડે જવાનું.
1: એવું છે?
0: હા પણ હું એમ કહું કે આ કાર્યક્રમ ભરવાનો, પણ આપણે આ ઓછા વરહાત મેં શેતી ચમની કરવાની, ચેવી કરવાની અને ચેવી રીતે કરવાની, ચેવી જમીન માં કરવાની એની જાણકારી તો આપણને હોવી જોઈએ. ભલે સોત્રે બેસીએ રેડિયો હોભરીએ, એ રેડિયા વાળા જે કે તે આપણે હોભરવાનું, એ પાછું મગજમાં ઉતારવાનું, એ ઘરે ઉતારવાનું. પણ આપણે આપણી બુદ્ધિ તો જીવી બુન કોમે લગાડવી પડશે.
1: ભલે તારે જોઈએ આજે હું કાર્યક્રમ આવવાનો છે, હું ભણે પછી જે આપણા એક્સપર્ટો કે એમ કરવાનું
0: બરાબર ને. તો શું કરીએ આપણે, રેડિયો ચાલુ કરી દઈએ?
1: કરો કરો, ચલો ચાલુ
0: હે ને ભાઈ. રેડિયો ચાલુ છે જીવું, તમારું મગજ છે ને હોય ને એ ઘેર પેલા રોટલા ટીપામ છે.
1: પણ તમે જરીક અવાજ વધારો, અહીં મારા કોના હદી તો અવાજ આવતો નહીં, તો પછી એમ જ કહું ને.
0: એમ કો અવાજ વધારો, એમ કો.
1: લો તારે આ થોડોક અવાજ વધારો ને હું ભરીએ.

કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ભાઈઓ તેમજ બહેનોને આપને મિત્ર અનિતા બારિયાના નમસ્કાર. આજના આકાશવાણી સ્ટુડિયોઝમાં એવા જ વિષય પર ચર્ચા કરવાના છે કે જ્યારે ઓછો વરસાદ હોય ત્યારે કૃષિ એટલે કે ખેતીમાં આપણે શું કરવું જોઈએ, અને આ ચર્ચા કરવા માટે આજે અમે આકાશવાણી સ્ટુડિયોઝમાં આમંત્રિત કર્યા છે ટેકનોલોજી કોલેજ ધોળાકુવા ખાતે ફરજ બજાવતા ડોક્ટર મનોજકુમાર એ સોજિત્રા સાહેબને કે જેઓ આપણને આજના આ વિષય છે કે ઓછો વરસાદ હોય ત્યારે કૃષિમાં શું કરવું જોઈએ એ વિશે સરસ એવી ચર્ચા કરશે. તો સૌપ્રથમ તો સાહેબ આપનું સ્વાગત છે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં. નમસ્કાર.

0: નમસ્કાર, ધન્યવાદ.
1: સર, આપણે જાણીએ છીએ કે જેમ પાણી વગર કંઈ પણ શક્ય નથી, આપણે જીવન પણ શક્ય નથી, અને પાણી વગર આપણે ખેતીમાં ઘણી બધી જમીન હોય છતાં પણ આપણે કરી ના શકીએ. તો ક્યારેક સમય એવો આવે કે લીલો દુષ્કાળ પણ પડે, સૂકો દુષ્કાળ પણ પડે, એટલે કે ઓછો વરસાદ પણ પડે ને વધુ વરસાદ પણ પડે. તો ત્યારે આપણે આજે વાત કરવાની છે કે જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે કૃષિ એટલે કે ખેતીમાં શું કરવું જોઈએ. તો મારો જ પ્રશ્ન આ છે કે જ્યારે વરસાદ હોય ત્યારે આપણે ખેતીમાં શું કરવું જોઈએ, આપની દ્રષ્ટિએ એ થોડી વાત કરશો.
0: અનિતાબેન, બહુ સાચી વાત કરી. જ્યારે ઓછો વરસાદ પડે ત્યારે શું કરવું? પહેલા તો

0: પશ્ચિમ તરફ ધકેલે છે, પરંતુ અલનિનોના વખતે આ પવન નબળો પડે છે અને ગરમ પાણી પૂર્વ તરફ ધકેલાય છે. તો આનાથી શું થશે કે અલનિનોથી ભારતીય હવામાન પર અસર એવી થશે કે વરસાદમાં ઘટાડો થાય, વરસાદ મોડો શરૂ થવો, લાંબો સૂકાગાળો એટલે કે બે વરસાદ વચ્ચેનું અંતર વધુ, એટલે કહી શકાય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે. બીજું, તાપમાનમાં વધારો થવો, હીટવેવ થવી, અને આના કારણે કૃષિ ઉપર જે છે આધારિત ખેતી ઉપરમાં નુકસાન થઈ શકે. જે લાંબા ગાળાના પાક હોય જેમ કે કપાસ છે કે મગફળી છે કે એવા ખરીફ પાકમાં ઉપજ ઘટી શકે, અને સિંચાઈનું પાણી આપણે વધારે આપવું પડે તો જળસંચય ઉપર અસર પણ થાય. જેમ કે સામાન્ય રીતે વરસાદમાં ડેમ કે ચેક ડેમ છે, મોટા રિઝર્વાયર ભરાઈ જતા હોય છે, પરંતુ સમયસર આ વસ્તુ જયારે અલનિનોની અસર થાય છે ત્યારે આ ચેક ડેમ છે કે મોટા સરોવરો છે, ડેમ છે, એ ઓછા ભરાય છે અથવા તો એમને ભરવામાં સમય લાગે છે. અને હવે લાલનિનો વિશે આપણે સમજીએ તો એ અલનિનોનું ઉલટું છે કે જ્યારે પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતા વધુ ઠંડુ બને તો એને લાનિનો કહેવામાં આવે છે. તો એમને સરળ ભાષામાં સમજવું હોય તો જ્યારે લાનિનો થાય ત્યારે પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવન વધુ મજબૂત બને છે અને ગરમ પાણી છે એ વધુ પશ્ચિમ તરફ ધકેલાય છે, જેના કારણે શું થાય કે અલનિનોથી શું થાય કે વરસાદ સારો આવી શકે અથવા તો વધારે પણ વરસાદ આવી શકે છે, અને સામાન્ય રીતે કરતા વધારે સારો ચોમાસું આપણે કહી શકીએ એની સંભાવના બની જતી હોય છે. તો આપણે સરળ વસ્તુમાં સમજીએ તો અલનિનો એટલે ઓછો વરસાદ વધુ ગરમી, જ્યારે લાનિનો એટલે વધુ વરસાદ અને ઠંડક. આ સમય દરમિયાન જયારે અલનિનો હોય કન્ડિશન, પરિસ્થિતિ જયારે અલનિનો હોય ત્યારે આપણે સામાન્ય રીતે ટૂંકા ગાળાના પાક પસંદ કરવા જોઈએ, મહત્તમ જમીનમાં ભેજનું સંરક્ષણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. પછી અત્યારની જે આધુનિક સિંચાઈ પદ્ધતિ જે છે, ટપક સિંચાઈ પદ્ધતિ કે સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ, એનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે પાણીનો મહત્તમ બચાવ કરી અને વધારે આપણા ખેતીના વ્યાપક વિસ્તારમાં આપણે વાપરી શકીએ. અને જ્યારે લાનિનોની અસર હોય ત્યારે, એટલે કે તમે જેમ વાત કરી કે લીલો દુષ્કાળ પડે, તો એવા સમય દરમિયાન આપણે પાણીના વધારાના પાણીના નિકાસની વ્યવસ્થા કરવી પડે જેથી કરીને આપણા ખેતરમાં પાણી ભરાઈ ન જાય અને આપણો પાક જે છે એ નિષ્ફળ ન જાય. તો અને બીજા નંબરમાં એ છે કે રોગજીવાતનું નિયંત્રણ પણ એ કરવું ખૂબ જરૂરી બની જતું હોય છે. તો વાત એમ છે કે લાનિનોની જે ભારતીય હવામાન પર અસર એ છે કે સામાન્ય કરતા વધારે વરસાદ થાય, ભારે વરસાદથી પૂર આવે, પાણી ભરાવાની સમસ્યા છે, તો આ બધા સામાન્ય રીતે આવું થતું હોય છે. આ વાત થઈ અલનિનો અને લાનિનોની, કે જે આપણે કહીએ છીએ કે વરસાદ વધારે પડશે કે ઓછું પડશે એનો જે છે આધાર એ અલનિનો અને લાનિનો ઉપર પડે. એટલે ટૂંકમાં આપણે કહીએ કે અલનિનો એટલે ઓછો વરસાદ અને લાનિનો એટલે વધારે સારો વરસાદ.
1: તો સર, અત્યારની હાલની પરિસ્થિતિની આપણે વાત કરી કે ચાલુ વર્ષ માટે શું વધારે છે, અલનિનો કે પછી લાનિનો છે, એ વિશે થોડી ચર્ચા કરશો.
0: હાલ જે છે વર્ષ 2026 ની પરિસ્થિતિ એવું કહે છે કે અલનિનોની પરિસ્થિતિ વધારે બને છે, એટલે કે વરસાદ ઓછો થવાની સંભાવના છે. પરંતુ જૂન જુલાઈ દરમિયાન અલનિનોની વિકસવાની શક્યતા જે છે એ થોડીક વધારે છે. એટલે આપણે કહીએ કે આ વખતે ચોમાસું કદાચ થોડુંક મોડું પણ બેસે અથવા તો વરસાદ ઓછો પણ આવી શકે. પરંતુ જે પાછળના સમયમાં જો એ અલનિનોની અસર ઓછી થાય, વધારે વરસાદ પાછળના પાછોતરા વરસાદ કહેવાય કે વધારે સારા પડી આવી શકે.
1: પ્રશ્ન એ થાય છે કે ઓછો વરસાદ પડે તો સૌથી પહેલા ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવું છે, કારણ કે મોટાભાગના આપણા જે ભારતના લોકો છે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે ત્યારે એ લોકો વરસાદની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ અમુક સમયે વરસાદ ઓછો પડે તો ત્યારે એમને ખાસ કાળજી શું લેવી જોઈએ આપની દ્રષ્ટિએ?
0: જ્યારે ભારતની વાત કરીએ અથવા તો વિશ્વની, તો જે 70% વિસ્તારમાંથી 50% જે ઉત્પાદન છે એ સેમી એરિડ કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારમાંથી આવે છે, એરિડ અને સેમી એરિડ. આમ જોવા જઈએ ને તો આપણા વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો છે એવું કહી શકાય, મોટા મોટે બાબતને ધ્યાનમાં રહીએ તો. તો સૌથી પહેલું એ છે કે આપણે ખેડૂત ભાઈઓએ છે વરસાદ ઓછો પડે અથવા તો મોડું ચોમાસું ત્યારે જડદેરાનું ગભરાવવું ન જોઈએ, હે ને. પછી એમાં થોડુંક આપણે વૈજ્ઞાનિક આયોજન કરવું જરૂરી છે. જમીનમાં જે ભેજ છે ને, એ ભેજ જે છે એ પાકને લેવામાં મદદરૂપ થાય તો ભેજ સંરક્ષણના ઉપાયો કરવા જોઈએ, અને ટૂંકી મુદતના પાકો હોય એનું વાવેતર કરવું જોઈએ.

0: ટૂંકી મુદતના પાકની વેરાયટીઓ હોય એની પસંદગી કરવી જોઈએ. તો ઓછા વરસાદમાં પાણી બચે અને ભેજ સંરક્ષણ મહત્તમ થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ.
1: હવે પ્રશ્ન એ છે કે ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પાકો વધુ યોગ્ય ગણાય આપની દ્રષ્ટિએ? કારણ કે આપણે જોવા જઈએ કે દાહોદ સાઈડના વિસ્તાર છે, જે ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં ભલે ગમે તેટલું પાણી પડે, વરસાદ પડે, પરંતુ એ રળી જતું હોય છે, વરસાદ ઓછો જ લાગતો હોય છે. ત્યારે એવા વિસ્તારમાં કયા પાકો કરી શકાય આપની દ્રષ્ટિએ?
0: ઓછા વરસાદવાળા વિસ્તારમાં આપણે કયા પાક પસંદ કરવી? એમાં આપણે આપણો વિસ્તાર છે પંચમહાલ, દાહોદ અને મહીસાગર, કે ત્યાં મકાઈનું વાવેતર વધારે છે, તો મકાઈ એક સારો પાક છે, ઓછા પાણીમાં આપણે થઈ શકે છે. પછી બાજરી છે, જુવાર છે, તલ છે, મગ છે, મઠ છે, ગવાર છે. પછી શિયાળા પાકોમાં ચણા છે, ટૂંકી મુદતની ખરીફ પાકોમાં મગફળી છે. એ બધા પાકનું આપણે પસંદગી કરવી જોઈએ.
1: સરસ એવી વાત કરી તમે કે ટૂંકા ગાળાના પાક કરવા જોઈએ, પરંતુ કેમ ટૂંકા ગાળાના પાક કરવા જોઈએ? કેમ સારા ખેડૂતો માટે કે ટૂંકા ગાળાના પાક કરીએ તો ખેડૂતો માટે ફાયદાકારક ગણાય?
0: જ્યારે વરસાદ ઓછો હોય, જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેતું હોય, તો એવા સમયે જો આપણે લાંબા ગાળાના પાક વાવીએ તો એને જે પાકની અવસ્થા પ્રમાણે, અવસ્થા એટલે કે મકાઈમાં ડોડવા ભરાવવાનો સમય હોય,
1: દાણા
0: ભરાવવાનો સમય હોય અને ફૂલો બેસવાની અવસ્થા હોય, દરેક પાક માટે અલગ અલગ એવી અવસ્થા આવતી હોય છે કે ત્યારે
1: પાણીની જરૂરિયાત
0: ભેજ પૂરતા પ્રમાણમાં હોવો જરૂરી છે. જો એ સમયે પૂરતા પ્રમાણમાં ભેજ ન હોય તો એ દાણો બંધવવામાં સમસ્યા ઉભી થાય છે, જેના કારણે આપણને ઉત્પાદન અને ઉત્પાદકતા ઓછી મળે છે.
1: સાચી વાત છે.
0: તો એવા સમયે આપણે ટૂંકા ગાળાના પાકની પસંદગી કરવી જોઈએ, વહેલી પાકની જાતો પસંદગી કરવી જોઈએ. બેન એક સરસ બીજી વાત કરી કે દાહોદ કે જે ડુંગરાળ વિસ્તાર છે એવા વિસ્તારોમાં આપણે પાણી ઢળી જતું હોય છે, તો એના માટે શું આપણે કરવું જોઈએ? તો એમાં આપણે જે ઢાળ હોય એ ઢાળની વિરુદ્ધ દિશામાં, ઢાળની દિશામાં નહીં પરંતુ ઢાળની આડી દિશામાં ખેતી કરવી જોઈએ. ધારો કે તમારા ખેતરનો ઢાળ છે ઉત્તર દક્ષિણ છે, તો તમારે વાવેતર પૂર્વ પશ્ચિમ કરવું જોઈએ, જેથી આપણું પાણી જે છે એને ત્યાં રોકાવાનો વધારે સમય મળશે અને એ પાણી આપણી જમીનમાં લાંબો સમય સુધી ટકશે. જેથી કરીને ભેજ લાંબો સમય ટકશે તો એના છોડના મૂળ વિસ્તારમાંથી એ પાણી છોડ ઉપાડશે અને પાણીની સાથે જે સૂક્ષ્મ તત્વો હોય, મુખ્ય તત્વો હોય, એમને ભરણ પોષણ મળે અને પાકને તંદુરસ્ત બનાવે છે અને પાકનું ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે.
1: જી જી. સર, આ જમીનમાં ભેજ કેવી રીતે જાળવી શકાય? આપણે ભેજ વિશેની વાત કરી તો કેવી રીતે આપણે જાળવી શકીએ?
0: જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે જમીનમાં ભેજ જાળવવો ખૂબ જરૂરી છે. તો એના માટે આપણે ઉનાળુ ઊંડી ખેડ કરવી જોઈએ. પછી ઢાળની આડી દિશામાં જે આમ વાત કરી કે પૂર્વ પશ્ચિમ આપણો ઢાળ હોય તો ઉત્તર દક્ષિણમાં આપણે ચાંસ નાખીને વાવેતર કરવું જોઈએ, નિયંત્રણને નિયંત્રણ કરવું જોઈએ. કેમ કે જ્યારે નિંદણ છે એ પણ આપણા પોષક તત્વો અને જમીનના ભેજનું પણ એ પોતે ગ્રહણ કરતું હોય છે.
1: સાચી વાત છે.
0: તો એવા સમયે આપણે યોગ્ય નિંદામણ નિયંત્રણ કરવું જરૂરી છે. અવશેષોથી મલ્ચિંગ કરવું જરૂરી છે. જેમ કે આપણે ઘઉંની ખેતી કરીએ પછી જે આપણે ઘઉંનો વધારાનો જે લણણી થયા પછી જે આપણે ભૂસું કહેતા હોઈએ છીએ અથવા તો પરાળ કહેતા હોઈએ છીએ, તો એ પરાળને જમીનમાં ફેલાવી દેવું જોઈએ, જેથી કરીને સીધો સૂર્યપ્રકાશ જમીન પર ના આવતા
1: બરાબર
0: ભેજનું સંગ્રહ થઈ શકે છે. આ રીતના આપણે પાકના અવશેષોથી મલ્ચિંગ કરવું જોઈએ. પછી રીજ અને ફરો પદ્ધતિ, એટલે કે આપણે જેમ ઢાળની દિશા ઉત્તર દક્ષિણ હોય તો આપણે પૂર્વ પશ્ચિમમાં વાવેતર કરી અને ચાંસ આપણે પૂર્વ પશ્ચિમ કરી, જેથી કરીને શું થાય કે એ જ્યારે ફરો બનશે એટલે કે ધોરિયા બનશે, એ ધોરિયામાં પાણીનો સંગ્રહ થશે અને જમીનમાં પાણીનો સંગ્રહ ઉતરશે, એટલે એના મૂળ વિસ્તારમાં યોગ્ય ભેજ સંરક્ષણ થશે તો ઉત્પાદનની ઉત્પાદકતામાં વધારો જરૂર થશે. ત્યાર પછી વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટેના અલગ જે ઉપાયો છે તો એ ઉપાય આપણે કરવા પડે. બીજું છે સમોચ્ચ પાળા. સમોચ્ચ પાળા એટલે કે એક સરખી હાઈટ ઉપર, એક સરખી ઊંચાઈ ઉપર સમોચ્ચ પાળા બનાવવા જોઈએ, જેથી કરીને પાણીના જમીનનો સંગ્રહ જે છે આપણે ખેતીમાં થાય અને મહત્તમ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો.
1: ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઈ કેવી રીતે કરવી જોઈએ એ વિશે થોડી વાત કરશો?
0: એના માટે આપણે એ છે કે જયારે બે વરસાદ વચ્ચેનો સમય વધારે હોય તો એ દરમિયાન પાકને પાણી આપવું જરૂરી છે. તો જ્યારે એની ફૂલ બેસવાની અવસ્થા હોય કે દાણા ભરાવવાની અવસ્થા હોય તો એ દરમિયાન જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવું જરૂરી છે. તો એના માટે આપણે જે

0: પરંપરાગત પદ્ધતિથી પાણી આપતા હોઈએ છીએ ત્યારે પાણીનો વ્યય થતો હોય છે.
1: બરાબર છે.
0: તો આપણે ટપક સિંચાઈ પદ્ધતિ છે કે સ્પ્રિન્કલર સિંચાઈ પદ્ધતિ જે છે, નવા જમાનાની પદ્ધતિ કહેવાય, કે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી 60% જેવું પાણી બચાવીએ છીએ. સ્પ્રિન્કલર સિસ્ટમ વાપરીએ તો એનાથી આપણે 30-40% જેવું પાણીનો બચત થાય છે. આપણી પાસે જે પાણી છે એ પાણીનો આપણે વ્યાપકમાં વિસ્તાર આપણે વધારી શકીએ છીએ. એટલે કે જો આપણી પાસે જે પાણી છે એ આપણે પરંપરાગત પદ્ધતિથી જો પિયત કરશું તો 1 વીઘાનું પાણી જે છે એ આપણે કમસે કમ 2 વીઘા જેવી જમીનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ઓછા પાણીને વધારે વિસ્તારમાં ઉપયોગ કરીને આપણે ભેજ સંરક્ષણ કરી અને મહત્તમ ઉત્પાદકતા મેળવી શકીએ છીએ.
1: ખૂબ જ સરસ આપે સરસ વાત કરી કે ઓછા વરસાદમાં સિંચાઈ કેવી રીતે જો, અને એમાં પણ આધુનિક જે પદ્ધતિઓ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, આનો ઉપયોગ કરીને આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ. હવે જયારે વરસાદ મોડો પડે ત્યારે આપણે વાવેતર શું કરવું જોઈએ એ વિશે થોડી વાત કરશો.
0: તો વરસાદ જયારે મોડો પડે એટલે કે સમયસર વાવણી થવી જોઈએ ન થાય અને મોડો પડે તો આપણે ટૂંકા ગાળાના પાક લેવા, ઓછા બીજદર વાળા પાક લેવા, સૂકા પ્રતિકારક જાતો પસંદ કરવી, એટલે કે ઓછા વરસાદમાં પણ થઈ શકે એવા પાકોની પસંદગી કરી. અમુક પ્રકારના જે પાક છે જેમ કે તલ જે છે, વરસાદ ઓછો હોય તો આપણે તલ જે છે કે મગ જે છે કે અડદ છે એવા પાકોની પસંદગી કરીને આપણે આપણું ઉત્પાદન લઈ શકાય છે. ઓછો વરસાદ પડે તો અમુક પ્રકારના પાકો લેવાનું ધ્યાન રાખવું જોઈએ. અને આ સિવાય જ્યારે પ્રાંતીય કૃષિ યુનિવર્સિટી હોય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય તો એમની મુલાકાત લઈ અને એમની પાસે વૈજ્ઞાનિકો પાસેથી એમની માહિતી લેવી જોઈએ અને એનો યોગ્ય પાકની પસંદગી કરવી જોઈએ.
1: જી, ત્યારે તમે ઓછા વરસાદમાં કેવા પાકની પસંદગી કરવી જોઈએ એ વિશેની તો વાત કરી, પરંતુ વરસાદ હોય છે ત્યારે ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ એ વિશેની થોડી વાત કરશો.
0: ખાતર વ્યવસ્થાપનમાં આપણે જે છે કે અળસિયાનું ખાતર છે, સેન્દ્રીય ખાતર છે અને રાસાયણિક ખાતર છે. તો એમાં આપણે જયારે ઉનાળામાં ઊંડી ખેડ કરી અને જે નેચરલ ફાર્મિંગ છે એનો અભિગમ અપનાવવા જરૂરી છે. તો એમાં આપણે સૌ પ્રથમ તો આપણા જમીનનું પરીક્ષણ કરવું જરૂરી છે. આ જમીનમાં ક્યાં ક્યાં પોષક તત્વો ઘટે છે અને જે પોષક તત્વો ઘટે છે અને આપણે જે પાક વાવવાના છીએ એના માટે ક્યાં કેટલા પોષક તત્વોની જરૂર છે કે જેને કહેવાય ભલામણ. તો દરેક પાકની ભલામણ હોય છે એ અલગ અલગ હોય છે. તો આપણા પેલા જમીનનું પરીક્ષણ કરાવીએ અને કેવો પાકની પસંદગી કરીએ છીએ એની ડિટેલ્સ આપણે વિગત જે છે જે તે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકને આપણે આપીએ તો આપણને એનું એનાલિસિસનો જમીનનો રિપોર્ટ કરી અને આપણને ભલામણ કરતા હોઈએ છીએ કે કયું સેન્દ્રીય ખાતર નાખવું જોઈએ. તો અત્યારે જે નેચરલ ફાર્મિંગનો જે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે એ બહુ સરસ ચાલી રહ્યો છે. ત્યારે મારે ખેડૂત મિત્રોને કહેવું છે કે આપણે જીવામૃત છે કે ઘનજીવામૃત છે આ બધી વસ્તુનો વ્યવસ્થિત ઉપયોગ કરીને આપણા જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધશે અને ભેજ સંગ્રહવાની શક્તિ પણ સાથે સાથે વધશે. તો સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરી અને રાસાયણિક ખાતરનો બહુ જ ન્યૂનતમ ઉપયોગ કરવો જોઈએ. જે પ્રમાણે જરૂર હોય એ જ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો સરકારશ્રી પણ એવું કહે છે કે ડીએપી અને યુરિયાનો ઓછો વપરાશ થાય તો એના ઓપ્શનલમાં શું કરવું. તો એના ઓપ્શનલમાં જે બીજા ગ્રેડના ખાતરો આવતા હોય છે, એનપીકે ગ્રેડ અલગ અલગ હોય છે, એનો ઉપયોગ કરી શકાય. પરંતુ મારી તો એવી જ સલાહ છે કે ઘનજીવામૃત બનાવ્યું અને જીવામૃત જે છે એનો આપણે બનાવવાની પદ્ધતિઓ પણ અત્યારે બહુ સારી વ્યાપક રીતે બધાના જ્ઞાનમાં છે અને માનનીય ગુજરાત સરકાર પણ આનો પ્રચાર પ્રસાર બહુ સારી રીતે કરી રહી છે. ત્યારે એ ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક ખાતર ઉપર ઓછું ભાર પડે એવા પ્રયત્ન કરવા જોઈએ.
1: ત્યારે સર મારા મગજમાં હવે પ્રશ્ન આવે છે કે આપણે વરસાદી પાણી જે છે એનો સંગ્રહ કેમ જરૂરી છે, આપની દ્રષ્ટિ એ વાત કરશો.
0: વરસાદનું પાણી ખેતરમાં જ રોકાય. પેલા કહેવત હતી કે ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતર.
1: સાચી વાત છે.
0: તો એના માટે ખેત લાવડી બનાવી, ચેકડેમ્સ બનાવવા, પછી રિચાર્જ પીટ બનાવવા અને બોરી બંધ બનાવવા, તો આ બધા પ્રકારના ઉપાયો આપણે જો કરીએ, પછી કમ્પાર્ટમેન્ટ બંડિંગ છે, ભેજ સંરક્ષણના આ ઉપાયો છે, તો એ આપણે ઉપાયો કરીએ જેથી કરીને ફાર્મ પોન્ડમાંથી પણ આપણે પાણી સિંચાઈમાં ઉપયોગમાં લઈ શકાય. કે જ્યારે 2 વરસાદની વચ્ચેનો સમયગાળો વધારે હોય ત્યારે આપણે સપ્લિમેન્ટ ઇરિગેશન કહીએ તો એ દરમિયાન આપણે એમાંથી પાણી વાપરી શકીએ છીએ.

0: તલાવડી માંથી. ખેત તલાવડી નો અભિગમ અપનાવવો જોઈએ, ચેકડેમ્સ બનાવવા જોઈએ, અને બોર રિચાર્જિંગ છે કે કુવા રિચાર્જિંગ છે એનો અભિગમ અપનાવવો જોઈએ.
1: સર, આ તો આપણે ખેતીવાડીની વાત કરી કે જો પાણી ના હોય તો આપણે ખેતી કરી શકીએ નહીં અને આપણે આગળ જીવી શકીએ એવું થાય. પરંતુ એક બીજું પણ પાસું છે કે પાણી વગર મનુષ્ય જીવન પણ શક્ય નથી, એટલે આપણા રોજિંદા જીવનમાં પણ પાણી એટલું જ અગત્યનું અને મહત્વનું છે. ત્યારે આપણા રોજિંદા જીવનમાં પાણી કેવી રીતે મહત્વનું છે અને એનો આપણે બગાડ ન કરીએ, બચાવ કેવી રીતે કરી શકીએ, એ વિશે ટૂંકમાં થોડી માહિતી આપશો?
0: બહુ જરૂરી પ્રશ્ન છે તમારો, અને આજના જીવનમાં લોકોને બહુ સમજ હોવી જરૂરી છે પાણીનું મહત્વ શું છે. જળ એ જીવન છે, આપણા શાસ્ત્રો પણ કહી રહ્યા છે. અને પ્રથમ જીવન જે વિકસ્યું છે એ પણ જળમાં જ વિકસ્યું છે. અને એનું એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે. પછી આપણા ધાબા ઉપર, મતલબ કે આપણું જે અગાશી કહીએ જેને આપણે, અગાશીનો વિસ્તાર આપણને ખ્યાલ હોય અને કેટલો વરસાદ પડતો હોય વર્ષ દરમિયાન કે ચોમાસા દરમિયાન, તો એને ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરવી જોઈએ કે આપણા કેટલું પાણી જે છે એ ટાંકામાં સ્ટોર થઈ શકે. તો આપણે વરસાદના પાણીના સંગ્રહ માટે આપણે ટાંકી બનાવવી જોઈએ, અને ટાંકીનું જે માપ હોય, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, એ વાર્ષિક વરસાદ અને આપણા ટાંકાના એટલે કે છતના વિસ્તારને ગણતરીમાં લઈ અને આપણે નક્કી કરવું જોઈએ. તો મને બહુ જણાવતા આનંદ થાય છે કે આપણા વિસ્તારમાં એટલો તો વરસાદ પડે જ છે કે આપણે 3-4 મહિના એ પાણીનો આપણે દરેક કામમાં ઉપયોગ લઈ શકીએ, જેમ કે રસોઈમાં, પછી નાહવામાં, કે આપણા રોજિંદા જીવનના વપરાશમાં. બરોબર. તો એ 3-4 મહિના કે જે ઉનાળાનો કપરો સમય હોય છે, તો એમાં આપણો એ સમય જે છે ને નીકળી જતો હોય છે. તો આપણે વ્યવહારિક જીવનમાં બીજા બહુ ખર્ચા કરતા હોઈએ છીએ, મોંઘા મોબાઈલ લઈએ છીએ, મોંઘી ગાડી લઈએ છીએ, પણ જળ જે છે એની કિંમત અમૂલ્ય છે. ત્યારે ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે ત્યારે એનો સંગ્રહ કરવો જોઈએ, અને એ સંગ્રહ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે આપણે વરસાદના પાણીના ટાંકાની ડિઝાઇન બનાવી અને વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, અને એ સંગ્રહેલું પાણી જે છે આપણે ઉપયોગમાં લઈએ ત્યારે સાચું જળનું મહત્વ સમજાયું એમ કહેવાય.
1: સર, ખૂબ જ સરસ માહિતી આપી તમે કે જળ એ જીવન છે અને જળનો બચાવ એટલે કે એનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ, એક વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે કેવી રીતે સરસ એવી ટાંકીઓ બનાવી જોઈએ આપણા ધાબા પર, એ વિશે સરસ એવી માહિતી આપી. ખેડૂત મિત્રો માટે આપના તરફથી શું સંદેશ છે, જે રેડિયો સાંભળી રહ્યા છે, જે તમને સાંભળી રહ્યા છે, જે તમે આપણી ચર્ચા વિશે સાંભળી રહ્યા છે, જે આપણે વાત કરી રહ્યા છે જયારે વરસાદ ઓછો હોય ત્યારે શું કરવું જોઈએ, તો આપના તરફથી શું સંદેશ આપશો એવા ખેડૂત મિત્રોને?
0: મારો તો ખેડૂત મિત્રોને સંદેશ તો એ જ છે કે ઓછા વરસાદ પડવા એ આપણા હાથમાં નથી હોતું. બરોબર ને? પરંતુ જે આપણી પાસે વરસાદ છે અથવા તો જે બી રિસોર્સિસ છે આપણી પાસે, સંસાધનો છે, એનો આપણે સક્ષમતા ભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. પાણી બચાવીએ, ભેજનું સંરક્ષણ કરીએ, વૈજ્ઞાનિક ખેતી અપનાવીએ, યોગ્ય પાકની પસંદગી કરીએ, પ્રાકૃતિક કૃષિ અભિગમ અપનાવીએ, અને આપણી જમીન અને જળને સમૃદ્ધ બનાવીએ, જમીનનું પ્રદૂષણ થતું અટકાવીએ, જળનું પ્રદૂષણ થતું અટકાવીએ, અને આપણી ખેતીને આત્મનિર્ભર બને એના માટેના પ્રયત્નો કરવા જોઈએ.
1: તો આપ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રોને સરસ એવી વાત કરી કે જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે આપણે કેવી રીતે ખેતી પદ્ધતિનું આયોજન કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે પાણીનો સંગ્રહ સ્ટોર કરવો જોઈએ, એ વિશે પણ સરસ એવી વાત કરી. તો આપ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અમને અને આટલી સરસ વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર. ધન્યવાદ.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તે 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા, સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોની ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના સના સતીશ બાબુ, વિજય ચિંતાકાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનીની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વેદનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ

0: સંકલન ધરાવે છે અને પહેલા કરતા ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
1: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર દળો અને બે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેસેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતા વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1,700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ, 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75

0: રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે ત્રણમાંથી બે મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ બે મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ ચોથા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઈ મેચમાં આઈવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઈની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફોર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ધ ન્યુ બેટર ઓન સ્ટ્રાઇક શોભના ઓર શર્મિન અખ્તર રાધર. Sharmin Akhtar has batted at number 3 in the past in some of the matches in this tournament, so it's not unfamiliar territory for her now walking in at in the 14th over with a consolidation job required. Just faced the one ball from Radha Yadav in the previous over.